0: Including a three-course meal. The exclusive radio partner. Laika Radio Network.
1: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
2: BAPS મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
1: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
2: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
2: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
1: કોલ 020-8900-2323. ધ સ્ટાર ટૂર્સ.
2: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
3: ટેસ્ટી સ્વાગ એન્ડ સ્વીટ ચામ. એવરી સ્પૂન ફીલ્સ લાઈક અ ટ્રોપિકલ વોર્મ. મેક પુરી એન્ડ આમરસ ઓર મિલ્કશેક ફુલ. ટેસ્ટ ઇતના પ્યોર હો જાય હેપી સોલ.
4: મેંગો સીઝન હેઝ અરાઈવ્ડ. યર ઓલસો વિથ જેમિન્સ મેંગો પલ્પ. નો એડેડ પ્રિઝર્વેટિવ્સ ઓર કલર્સ. ઓન્લી પ્યોરેસ્ટ ટેસ્ટ ઓફ મેંગોઝ.
3: જેમિન ફૂડ્સ મેંગો પલ્પ અવેલેબલ નાઉ.
5: When you notice something wrong, it tends to grow and eventually take over to the point you can't really think of anything else. If something in your body doesn't feel right, the thought it could be cancer can play on your mind. Tests could put your mind at rest. Finding out sooner is always better. Your NHS wants to see you. Contact your GP practice.
6: You probably think you're pretty good at multitasking behind the wheel. I mean, you have to multitask to drive. So what's wrong with checking your phone? The thing is, your brain simply doesn't work like that. For quick reply, affects your concentration, and makes you less able to react to hazards. If you use a mobile phone while driving, you're 4 times more likely to crash. Think. Put your phone away.
7: Leica Extra Podcast. Be a part of the conversation. Details at leicaradio.com and the Leica Radio mobile app. Breakfast

0: Asha Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
1: Lester Miller is back.
0: And the stage is about to explode. Confirmed artist.
1: Roach Killer. Get ready for big tunes, big vibes, and a massive live performance.
0: Hosted by the team of Lyco Radio Network. Saturday 15th and Sunday 16th August at Abbey Park, Leicester.
1: An event by 101 Circle in association with Leicester City Council.
0: Arts Council England.
2: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
3: બીએપીએસ મંદિરનો ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
2: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
3: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
2: દર્શન પણ અને યુરોપ પણ.
3: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
2: કોલ 0208900-2323. ધ સ્ટાર ટૂર્સ.
3: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.

0: લોબસ્ટર નું પાણીપુરી અને પાણીપુરી નો પાણી.
1: All Mamster products are nut free and made in Canada. Now available at your nearest Asian grocery store.
2: Bollywood's biggest 90s songs non-stop.